0: દિવસ ગોરખા રેડિયો ગોરખા રેડિયો.
1: તિમી સોશિયલ મીડિયા અપડેટમાં વ્યસ્ત હો?
2: હો.
1: કે ગર્દે ગરેકો?
2: એ મ એક અનજાન વ્યક્તિલાઈ આપનો બારેમાં થુપ્રે સંવેદનશીલ વ્યક્તિગત વિવરણહરુ પઠાઉંદૈ છુ.
1: તપાઈલે જાની જાની યસ્તો તો પક્કે પણ ગર્નુહુન્ન, તર કહીલે કાહી ગલતીવશ યસ્તો હુન પણ સક્છ. સાયબર અપરાધીહરુલે તપાઈ જસ્તે સોશિયલ મીડિયા પ્રયોગકર્તાહરુલાઈ લક્ષિત ગરેકા હુન્છન ફિશિંગ ટેકનિક દ્વારા તપાઈકો પૈસા ચોર્નકા લાગી. યતિસમ્મ કિ બીએફબીએસકા પ્રસ્તોતા બનેર હામ્રા શ્રોતાહરુલાઈ પણ ઠગ્ન ખોજેકા પ્રશસ્તે ઉદાહરણહરુ ભેટિએકા છન્. તર સ્મરણ રહોસ, બીએફબીએસલે કહીલે પણ તપાઈકો વ્યક્તિગત તથા બેંક વિવરણ માગ્દૈન. યદી તપાઈલે શંકાસ્પદ પોસ્ટ વા મેસેજ દેખ્નુહુન્છ ભને સતર્ક ભઈહાલ્નુસ, યો એઉટા સ્કેમ હુન સક્છ ભનેર.
2: यसर्थ तिनको उत्तर नदिनुहोस्, आफ्नो आर्थिक विवरण कुनै पनि हालतमा नदिनुहोस्. छिटो भन्दा छिटो सम्बन्धित सोसियल मिडिया प्लेटफर्ममा त्यसको बारेमा रिपोर्ट गरिहाल्नुहोस्. आफ्नो साइबर सुरक्षाको बारेमा सधैँ सतर्क रहनुहोस्. विस्तृत जानकारी एवं ठगीबाट सुरक्षाको लागि डेफनेटमा गएर फ्रड डिफेन्सको खोजी गर्न सक्नुहुन्छ.
0: यो बीएफबीएस गोर्खा रेडियो हो.